0: ઉપરાષ્ટ્રપતિ મોકેશ્રી શર્મા કહ્યું કે મહિલામાં ચોખ્ખા સમાજ અને મજબૂત દેશની નીવ હૈ અર સરકાર મહિલા મારી આછી શિક્ષા અર સુવિધાને મજબૂત બનાવણ સારું પ્રતિબદ્ધ હૈ. જલસામાં ઉપમુખ્યમંત્રી દિયા કુમારી મોજૂદ રહી. પ્રદેશ માં આજ હરિયાળી તીજ રો તિવાર હરક અર ઉમાવરે સાથે મનાયો જાવે. મહિલામાં રો ઈ ખાસ તિવાર માથે સેલાણી મહેકમા કાન્યુ રાજધાની જયપુર માં તીજરી સવારી નિકાળી જાવે. બેન્ડ બાજા અર શાહી લવાજમારે સાથે જનાની ડોડિયું નીકળી ઈ સવારી માં પ્રશાસન યાતાયાત્રા ખાસ પ્રબંધ કર્યા હૈ. ઈ કડી માય કાલે બુડી તીજરી સવારી નિકાળી જાયેલા. શ્રાવણ રા પવિત્ર મિનારી તીજ ને હરિયાળી તીજ રા રૂપ માય મનાઈ જાવે હૈ. ઈ દિન અખંડ સૌભાગ્ય અર સુખી ગ્રસ્ત જીવન રી કામના કરી જાવે. તીજ માથે મહેંદી લગાવણ ઝૂલા ઝૂલણ અર લોકગીતા રો ખાસ મહત્વ હૈ. પ્રદેશ માય તીજ બિરખા રો દોર કમજોર પડી ગયો હૈ. ફેરું કુછ હલકા માય બિરખા દર્જ કરી જી હૈ. સવાઈ માધુપુર માય બિરખા ભી જદકે રાજધાની જયપુર માય બાદળ છાઈ જા રહ્યા. ઈ બીચે મોસમ મહેકમો આજ પ્રદેશ રા 18 જિલ્લા માય બિરખારો યલો અલર્ટ કાઢ્યો હૈ. મહેકમા મુજબ રાજ્ય માય 18 ઓગસ્ટ તાઈ અગુણી રાજસ્થાન રા કુછ હલકા માય હળકાઉં મઝલા દરજારી બિરખા વહે શકે હૈ. જયપુર અર ભરતપુર સંભાગ રા કુછ જગા યલો એલર્ટ રહેલો. વઠી જોધપુર કોટા ઉદયપુર અજમેર અર બિકાનેર સંભાગરા ઘણકરા હલકા માય મોસમ સાફ રહેવાની આશ હૈ. ને અબે આખિર માય ખાસ સમાચાર આપ એક કર ફેરો સુણી રહો. રાષ્ટ્ર આજ 80વો સ્વતંત્રતા દિવસ મના રહ્યો હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલારી પ્રાચીરું દેશને સંબોધિત કર્યા. પ્રદેશભરમાં સ્વાધીનતા દિવસરો ઉમાવ ચરમ માથે રહ્યો. બિકાનેર માઇવિયા રાજ્ય થરા જલસામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યું વિકસિત રાજસ્થાન 2047 સારું સરકાર બરોબર કોશિશમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રદેશ રા દોરા માથે રહેલા. રાજ્યને 12,112 કરોડ રૂપિયા વિકાસ કામારી સોગાત દેવેલા. અર હરિયાળી તીજ આજ રાજધાની જયપુરમાં નીકાળી જાય રહી હૈ તીજરી શાહી સવારી. ઇન્ડિયા સાથે પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરા વ્યા. મારો આગલો સમાચાર બુલેટિન કાલે સવારા 9 વાગ્યા હિન્દીમાં પ્રસારિત કર્યો જાયેલા. નમસ્કાર.
1: ये आकाशवाणी है. आप सुन रहे हैं जयपुर अजमेर का आमेर चैनल. इस समय शाम के 7 बजने को है. अब किसान भाई बहनों के लिए प्रस्तुत है प्रायोजित कार्यक्रम किसान वाणी.